નીકળી નીકળી ભજીયા પટલાઉલ પાકે શાળ દેતા ગયા. મનુખતા જલ્દી રોઈ પર કિસે ને દયા નહીં. પથ્થર દે પુજારી સામ પથ્થર હો ચુકે સન. પથ્થર દે અખાં વિચ કદી આંસુ નહીં આવતા સામે. પામે સારા જગત દા ઈ ખૂન બહે જાય. પુજારણ કરો ગિરી વહે સારી પ્રકૃતિ તો રો રહી હોવેગી, કુદરત રો રહી હોવેગી. જદોં બે ગુનાહ નું માર્યા જા રહ્યા છે, પર એ પથ્થર પથ્થર દે ઇન્સાન એના દી આંખાં વિચ આંસુ નહીં આયે. ઉજારણ કરો ગિરી વહે. એક નહીં સિમરન ભજન દયા નહીં કીની તો મુખ ચોટા ખાયેગા. આ દુનિયા તે રાજ કરન વાલે આ જે તેરી હાથ વિચ કલમ હૈ તો તેરે પીછે ભી કોઈ ખડો પે. જે તું રહેમ દી કલમ વાહેગા તેરે પે ભી ઓ રહેમ દી કલમ વાહેગા. તે જે તું જુલમ દી કલમ વાહેગા તો તેરે પીછે ભી કોઈ ખડો પે. ਇਸ ਲਈ ਜਾਂ ਸਿੱਕਦਾਰ ਹੈ ਪਵੇ ਜੰਜੀਰੀ ਤਾਂ ਚਾਕਰ ਦੱਸੋ ਮਰਨਾ.